ප්‍රසාද චරණ සොයි. අගතුජ නංකය මන්තන්නංග බිරලා කෝපාවය සංග ඒක බස්ත දිජ කරමයා ගුරු ප්‍රසාද නම් ජපලයා තාකි පමා කහි න ජයි නන් කරයා සරද සමය රබ පක්ෂාන්ද දීන් දයාල පගත වශල් සදා කිරපාල අනාථ නාථ ගොබෙන්ද ගොපාල සර්භ කටා කර්ත ප්‍රතපාල ආද පුරක කරුණ කර්තාර ભગત જનાકે પ્રાણ આધાર જો જો જપે સોય પુનીત ભગત પાયલાવે મન હિત હમ નિર્ગુણિયાર નીચ જાન નાનક તુમરી શરણ પુરખ ભગવાન સર્વકુંઠ મુક્ત મોખ પાય એક નિમખ હરિ કે ગુણ ગાય અનક રાજ ભોગ બડેઆઈ હર કે નામ કી કથા મન પાઈ બહુ ભોજન કા પ્રસંગીત રસના જપતી હર હર નીત ફલેશો કરણીશો પાત્ર મંત હૃદય દસે પૂર્ણ ગુરુ મંત